0: તો બહુ નગદ ગીત રહે મેઘનાથ મહતો ઓર સંગી મનકર ગાવલ
1: ઓર ઇગરે સાથે ખેતી બારી કર બેરા ભી સિરાલક અબ હમરે મને હમારી દુનિયા કાર્યક્રમ કે ઓર કરબ રિંકી બહેન હે ને તો ફિર સે એક બાર સબ સુનવૈયા ભાઈ બહેન મન કે સ્વાગત
0: સ્વાગત હે એકદમ દીદી જૈસે કે કલ એખન હમરે મન બાત કરત રહી મધુમક્ખી પાલન કર કે મતલબ તરહ તરહ કર કામ કર સકેલે હમરે મન લેકિન ઈ બાત ભી હે કે આપન શરીર કે હમેશા ચલાત રહેક ચાહી
1: એકદમ નિષ્ક્રિય તો કભી નહીં રહેક ચાહી હે ને
0: ચાહી કાલે કે આજ કલ દેખત હી કે બેઠલ બેઠલ કેતના તરહ કર બીમારી હો જાતી
1: આજ કે તારીખ મે અગર આધા ઘંટા રાવરે બેઠ જાઈલ તો ઈ ભી એગો બીમારી કે કારણ હે
0: કારણ બાત સહી હે અબ જૈસે એખન દેખો કે છુટ્ટી ભેજા જે બરા જાત રહી સ્કૂલ તો જાત રહે કા દિન છુટ્ટી મિલતક તો તની બેસ લાગતક લેકિન ઓર હડબડ હડબડ દો રોજ કા દિનચર્યા મે લાગલ હી લેકિન એખન દો દિન ઘરે મે રહત રહે તો પૂછાત હી કે બાપ રે અબ તો અગલા જાય કે કામ કૈસે કરબ
1: એકદમ સહી બોલલી લેકિન ઘરો મે રિંકી બહેન બહુત તરહ કે કામ દેખાય દેવેલા ને ભલે રાઉર કે બુઝાય કે કામ કે કોઈ મહત્વ નખે લેકિન એસન હા બહુત તરહ કે કામ હે કઈ બાર તો લાગે લકી કોઠી કે ધાનો કોઠી કરતી લેકિન ઉકરો કુછ ના કુછ ઉપયોગ હે
0: બાત સહી હે દીદી ઓર આજ કર બેરા મે જૈસે કે જીવન શૈલી આદમી કે બદલલ જાથે પહેલે કર આદમી મન કે દેખબ કે આજ ભી 70 75 સાલ કર યા 80 90 સાલ કર આદમી મન હમરે મન સે બેસ ઠમ ઠમ હે બઢિયા ખાન પાન કોઈ તરહ કર બર બીમારી નહી તો ઈ સબ એકો પ્રાકૃતિક દેન હે લેકિન આજ કર બેરા મે એખન હમરે મન જેહી ચાહે જે હમરે મન કા છવા મન જે તરીકે કા જીવન શૈલી જીયત હે ઓકર મે ખાન પાન કર બહુત બડા મહત્વ હે
1: આજ દેખુ ને હર ઘર મે હાઈ બ્લડ પ્રેશર હે ને ઓર સુગર કે મરીજ બનને પાવલ જાત હે હે ને કોઈ ઘર એસન ના કે જેકર મે ઈ સબ બીમારી કે આદમી નહી ભેટાવે તો ઈ સબ કે જે શરૂઆતી લક્ષણ હે હે ને બહુત તરહ કે હમરે કે જીવન શૈલી કે પ્રભાવિત કરેલા
0: વાત સહી હે છે માથા દર્દ આજકલ કે મેરા મે દેખબ કે છોટ છો અભી કહતે કે માથા દુખાતે
1: હા
0: લેકિન પહેલે કર આદમી મને ઇતના કામ કરત રહે ઇતના તરહ તરહ કર મને હર ચીજ મે લાગત રહે લેકિન ઈ નખે કે માથા દર્દ હોવે થે ચાહે જે ડાવરે કલે ખર કે મધુમેહ કર બીમારી હે બ્લડ પ્રેશર કર બીમારી હે ઈ સબ નહી રહે જબકી પહેલે ભી તો ઇતને મને જીવન શૈલી મે કષ્ટ રહે ઈ કામ કે કરે કે શાદી બિયા કરે કે તરહ તરહ કર સોચ પહેલે ભી રહે આજ ભી હે
1: લેકિન એગો બાત હે રિંકી બહેન આજ કે હમરે કે જીવન શૈલી એસન હોય ગેલક હે જેકર મે જ્યાદા સે જ્યાદા તનાવ હે પહેલે એસન બાત નહી રહે ઓર ઈ તનાવ જે હે સબસે બડા બીમારી કે કારણ હે
0: ઈ વાત તો હે લેકિન હા ઓકર એગો જૈસે હર ચીજ કર જૈસે કારણ હોયલા તો ઓકર ઉપાય ભી હોયલા સમય પર ઉઠું સમય પર ખાના સમય પર પાણી પીએ બહુ જરૂરી હે વ્યાયામ યોગ કરેક બહુ જરૂરી હે આજ
1: કર બાત કરલી તો હમરે મન કે કહે નહી કે રૂટીન મે શામિલ કરેક ચાહી હે ને હર દિન હમરે કે યોગ કરેક હે
0: પહેલે કર આદમી મન જૈસે બિહાન હો તક 4 બજે ઉઠલે ઉઠતે હે ભલે કેતનો રાત કે કામ કરે થે લેકિન ઉઠે કર જે સમય હે બેરા હે ઓગો નિર્ધારિત રહે આજ કર બેરા મે કહે કે રાત કે ભી કામ કરે થી તો બિહાને લેટ ઉઠાતી તો મને સબ ચીજ કર અસ્ત વ્યસ્તતા બહુ જ્યાદા હે લેકિન ઓહે અસ્ત વ્યસ્તતા મે હમરે મન કે આપન જીવન શૈલી કે બઢિયા સે બનાયક ચાહી સમય પર ખાના સમય પર પીના ઓર યોગ કર જરૂરી હે મને આપન જીવન મે યોગ વ્યાયામ કે બહુત બડા જગ્યા દેવે કે
1: એકદમ સુપર વાત કહેલી રિંકી બહેન કે યોગ ઓર વ્યાયામ કે હમરે મન કે હર હાલત મે કોઈ દિન ભી નખે છોડે ઓર દેખું તો આધા ઘંટા પેદલ જરૂર
0: જરૂર ચલે જાય ઈ વાત ભી હે ને
1: જેટના રાવરે પેદલ ચલે ઉતના રાઉર કે હૃદય જે હર્ટ હે જે બઢિયા કામ કરે
0: કામ કરે પહેલે કર બેરા મે આદમી મન કતના ચલત રહે અબ આજ કે બેરા મે હમ હી હમ કે હે દેખો દૂર એક ચલે કે તો સ્કૂટી નીકળ લગ કહી ઘુમે જાય કે તો તન 1-2 કિલોમીટર ભી ચલે કે તો સબ આદમી મન ગાડી મે ચચકિયા મે બેઠ કે જાબે હા
1: હા એકર પીછે કહેલ આદમી મને કે હમરે જગર ટાઈમ નખે હે ને તો ટાઈમ કે હમ કે 24 ઘંટા મે મેનેજ કરે કે
0: પહેલે કર આદમી થેન ભી 24 ઘંટા રહે ઠીક હે હમ સમજ લે કે સમય કે સંગે સંગે આદમી કે બઢેક ચાહી લેકિન જે જીવન શૈલી હે જે મેઇન જડ હે ઓકર મે તો હમરે મન કે તની મની તો આપન મે બદલાવ કરે કે
1: જીવન શૈલી યાની કે લાઈફ સ્ટાઈલ હે ઓકે હમરે કે ઠીક કરે કે ખાન પાન કે ઠીક કરે કે ઓર આપન રૂટીન મે યોગ ઓર વ્યાયામ કે શામિલ
0: કરે કે તાકી કમ સે કમ બીમારી કર દરવાજા કે ખટખટાય ડોક્ટર થી તની કમ જાઉ
1: અબ દેખો ને છોટ છોટ છોવા મન કે ડાયાબિટીસ હો જાથે તરહ તરહ કે બીમારી હો જાથે તો કઈ ગો બીમારી એસન હે જે જીવન શૈલી પે આધારિત
0: બીમારી હો જાથે કોઈ આદમી મોટાત હે કોઈ આદમી પતલા મને
1: આજ કે ડેટ મે મોટાપા જે હે ગો બહુત બડા બીમારી હે ને તો મોટાપા કાલે હોત હે ઈ જે યોગ ઓર વ્યાયામ કે હમરે મને છોડતે જાતી
0: હે
1: ને ઓર ઉકર સે બેઠ કે જે રહત હી
0: पहले की सब काम भी आज के बेरा में है तो आदमी बैठ के कंप्यूटर के सामने काम करे थे, बैठ के खाना भी बनाए के तो तनी मनी एने ओने हो के, पहले बेरा में आदमी मन बैठ के मने चुकू मुक्कू बैठ के बोलू काम करत
1: काम करत रहे। अब तो सब तरह कर नीचे बैठे नहीं खुजे लगो है ना, खाना भी खाए के तो डाइनिंग टेबल में खाए के, कुछ कामो करे के तो कुर्सी में टेबल में काम करे के।
0: तो धीरे धीरे अपन जीवन शैली में बदलाव लाने के चाहिए ताकि जो बीमारी है उमन तनी कम रहे।
1: जीवन शैली मतलब जो पहले के रहे उके फिर से हमरे
0: फिर से हमरे मन के अपन जीवन में लाने के। ये बात तो है। तो चलूं अब शुरुआत करी ले हमरे मन एगो नागपुरी लोकगीत से। तो सुना हमरे मन जानकी देवी और संगीमन कर गावे।
1: चलो